ઊંચી ઊંચી ડના મજી કોયલ બાસી છો, ઊંચી ઊંચી ડના મજી કોયલ બાસી છો, એ ઢાઈ હતા લતી તરીકે ભલ છાજી છો.